અરે ભક્તે તો ખુદે કેવું હે ખેલુ રોબારા કુક કી ચેન ખેલ વિંદારે જો ભલે શવા દિમા એકે